0: 빠르게 투규마 때부터 두체배마도 대응함치부 치규호마를 쓰기 니에콜라 칼레인기하로 니다르싱아 빡빡쌤쌤배마도 땡땡띡띡에 레그라 치무토야 칼레인라 타드니 신의 시수 니에삼바 마르시부이 쓰부이 퇴응의토 카케시제미도 Nye jik din di to, yang ni yuwa chi xing mi du. Mi xin da xia ni, nga ru so so gyung lin tu mi du.
1: Gyung lin mo tu bu xin ni xin xu gui. Nga zi ni ka pa chi ba. Nye rang la san jie ka da ting chi chi ni, rang gai ma nye mi ka zhe. A, chi sung gi rin mo tu, gong sung ma da. Ngui di zhi sa ba, rang gai ka le ka zui gi bu gi ri. Ta sim gi bu du ge. Ta sim gi bu du ge. Xue da. Sim gi bu du ge xie. Ngai ma gi bi xia du. Ra yi na, la mu gun jiu da. Sāngtā chū zāngzhī, mī kār xēnē yī jī jī gī, chī sūm gyō, tā nāp sū chēmbū shūng yu bā sī gyū rī. Nyē tā būdō ngū sā yu, dī lē mē, pā lē dā. Nyōng zhē dwē, nyōng zhē gī sī gyū bē. 다른 없이 포업디 말에 당리 주의 너 수디